ખાદ્ય પ્રવૃત્તિ તથા ગુણ નિયંત્રણ કાર્યાલય પોખરાલે આર્થિક વર્ષ 2082-83માં ખાદ્ય સુરક્ષા ગુણસ્તર નિયંત્રણ તથા ઉપભોક્તા હિત સંરક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ ગરેકો જણાવેકો છ। કાર્યાલયે સોમવાર આયોજના ગરેકો ચોથો ત્રૈમાસિક તથા વાર્ષિક પ્રગતિ સમીક્ષા ગોષ્ઠીમાં વર્ષભરકો કાર્ય સંપાદન સાર્વજનિક ગર્દી યસ્તો જાણકારી દિએકો હો। કાર્યાલય પ્રમુખ બિજન શ્રેષ્ઠકા અનુસાર આર્થિક વર્ષભર ખાદ્ય તથા દાના ઉદ્યોગકો અનુમતિ નવીકરણ તથા સિફારિશસંગી ખાદ્ય બજાર દાના બજાર હોટલ તથા રેસ્ટોરન્ટ विद्यालय तथा अस्पताल का कैंटीन लगायत क्षेत्र में नियमित अनुगमन गरिएको थियो। खाद्यान्न दुग्धजन्य पदार्थ तेल मसला प्रशोधित पानी लगायत विभिन्न खाद्य उद्योग तथा व्यवसाय को समेत निरीक्षण गरिएको उनले बताएका छन्। अनुगमनका क्रममा म्याद गुज्रिएका तथा गुणस्तरहीन खाद्य वस्तु नियन्त्रणमा लिएर नष्ट गरिएको कार्यालयले जनाएको छ। कास्की तनहु र बागलुङमा गरी 14,90,031 रूपियाँ बराबरका खाद्य सामग्री नष्ट गरिएको तथ्याङ्क सार्वजनिक गरिएको छ। रेडियो अनुपूर्ण 93.4 मेगाहर्जमा बिहान 6 बजेको अनुपूर्ण हाइलाइट सुन्दै हुनुहुन्छ। अनुपूर्ण हाइलाइट्समा एकैछिन विश्राम।